અજકી યે મે પ્રોગ્રામ એક મહેમાન છે જનાબ મોહમ્મદ સુબહાન ભગત ભગત સાહેબ છે વાર્યા કાલ પેઠ બાંડ પથર શેરને કિસ તો પરને કિસ ફનસ સિત વાબસ્ત બાંડ પથર છે સો રવાયતી લુક ડ્રામા યુઝન સાન્ય મુલ્કુક સારવી ખત પ્રોન લુક નાટક છે યમ બાંડ ફનકાર આજ તે અથ કારસ છે માઝાન તિમ છે સારી વાદી હિંદન મુખ્તલિફ ગામન તલાકન મસ છકરિત યમન મસ اکھ مشہور گام اکن گام تو مہور پور تہ محمد سبحان بھگت اکن گام روزان آز کرو اس یمن سیت یہندس فنس تو زندگی متعلق کیہ کت تاکہ اس زانو یہندن تجربن متعلق زیادہ کھت زیادہ یت پروگرامس مز یم صاحب بھگت صبس سیت ہم کلام سپدن تم چھ جناب سجود سیلانی یم کشیر ہند نامی ڈرامہ

0: שעשה לסינגנר היה, היו פה הגיידליינס פה צ'יינג' שצ'ינג' כי כזו אמרת המנשטרן זה טיפה שנו לה. צ'יקצ'יק הבלוד פשר בו 140 נתן עושה 159 לה. אגר צ'אנה לגן מה עולה. סום בסם תאו וואר נהיה סטייג' 1 זה צ'אנה לגן מה עולה. אגר יוק מה הוא 90-99 צ'אנה תאו סטייג' 1 ענה נוגע לה. אגר 160 נה יא 160 יודו יא 160 סם מנפו צ'אנה. יא יוק מה הוא סאו יודו יא סאו סם מנפו צ'אנה לה. તેને તેઓ અમે સ્ટેજ ટુ હાઇપરટેન્શન જશન લે સો મસા યુ એઝ પર ડેફિનેશન બો જેએનસી ગાઈડલાઇન હિસાબે એ ડેફિનેશન પર યુ નોગા લે કે બ્લડ પ્રેશર બો ગોમા બ્લડ પ્રેશર બો ચેક જો જને લે એટ લીસ્ટ 5 મિનિટ પેશન્ટ નો રેસ્ટ ઉચસ
1: લે
0: તેસ થિંગ ને અગર બ્લડ પ્રેશર મેન જને લે ફર્સ્ટ બ્લડ પ્રેશર બો મે રીડિંગ બો મિથે ચસ લે તે જના તેના યુ ચાલ લે ચીચી પેશન્ટ જી ગોવાત મે ડોક્ટર કહ્યું ના કો મન લાચા ચી પરેશાન સો સંવા દે લે ટેન્શન સો સના યુ વાત કો મે ચીઝ રે ડોક્ટર ચી મિઝે જતે સોમસા તે વેજા સમ બ્લડ પ્રેશર ચી ગેન લાચા દે લે સોમસા તે ફિંગાય ફર્સ્ટ રીડિંગ બો અગર મતા મને ના ડિસ્કાર્ડ ચુના તો મતા ફિલ મોલે સેસ થિંગ ને ગતા યંગ બ્લડ પ્રેશર નું રિપીટ ચુચેસ લે લંપોંગ ઇસ ટોટલ મો લંપો સુન જો સન વાલે પહેલા ઉપરાંત બો ફર્સ્ટ પો ડિસ્કાર્ડ
1: કરે
0: તે સિને સેકન્ડ બનો થર્ડ બ્લડ રીડિંગ મો બ્લડ પ્રેશર રીડિંગ મો નીચે
1: લે બિલકુલ
0: બિલકુલ સેકન્ડ જો જને યંગ લગભગ યંતુ પો મતા યંગ 2 મિનિટ સં મા અધિકતા ગેપ કન્સિસ કરા અગર નિયન બ્લડ પ્રેશર માપે ગુનાલે નતોક ના જારે ના ફિતોક સંકાલે લંપો સુમ
1: ગેલા ખર્જી જાવ મસન ઓબેસિટી સેન્ટ્રલ ઓબેસિટી યાર ડોક્ટર બોસ મોટો છે જાવ દેલિન્સિલ મોપોઝાના માર મોપોઝાના બ્રાઝ મોપોઝાના સસ્પા ગા હેલ્ધી ડાયટ પચી હોશે
0: હેલ્ધી ડાયટ ના છમે સા ઇમ્પોર્ટન્ટ નોલે ચીચી તંગા તા ઈ છે કન્ઝમ્પશન બોલે
1: કસલે
0: મતા મે આમ તોર મતા સોસાયટી ના ચુકી પેલે મતા નમકીન ચાવલે
1: કસલે
0: કસલે મમ પે મ્યુને કન્ઝ્યુમ ચોર ગલે સો મસન લાસ્ટ ટાઈમ મતા ઈ લદાખ સના કુછ સ્ટડીઝ મે તો યે દેખા ગયે લેંગ મતા 10 ગ્રામ 12 ગ્રામ સે ઉપર છા લે લેતે હે લે તો જમ છા મતા કન્ઝ્યુમ ચો ના મતા બોડી ફેટિગ મે લે છે જના છા એક તો બ્લડ પ્રેશર તો મતા ખતરા ઈ ના હે નો ગયે લે મગર છા પરમ બો કાર્સિનોજન હે નો ગયે તો એક કેન્સર કોઝિંગ એજન્ટ જે હે નો ગયે તો ફે છા મ બો એમિનન છે
1: લે સબ યરેજ મને જલતા દમો મોસ બ્લડ પ્રેશર ઈ દિયા નો કો લાઝમ પો જેસે કી મિત હ્યોક છા દર કાનૂન નતી મીમા દો ફંતો શોક બો તો
0: શુક્રિયા થેન્ક યુ
2: નરેન્તેસ બ્લડ પ્રેશર સ્કોલર દલુક્સે હાગુર ગેંગેન ચોટપિન ડોક્ટર ગુલામ હુસૈન ભર્તીકના ટસુલન ફન પોઇન્ટમેન્ટ ડોક્ટર મોહમ્મદ અપાસ મીડિયમ વેવ કે દિવા આકાશવાણી કરગિલિન વાસ્પફિતો ગતો સદગન અમિનેટ સુમચુ સોંસોન સુકસતા પ્રોગ્રામ ઇનજત શરબા નચુનિફિયા પ્રોગ્રામ અસરતંગન પોઇન્ટ ગુલઝાર હુસૈન દન પ્રોગ્રામ પ્રચુખન પોઇન્ટ સકીના બાનો